नमस्कार, सुप्रभात। FM 102.4 मेगाहर्ट्स पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं आ राजकोट केन्द्र छे। आजे शुक्रवार जेठ वद त्रीज विक्रम संवत 2082 एटले के तारीख 3 जुलाई ईस्वीसन 2026। मित्रों, अत्यारे सवारना 5:57 अने 45 सेकंड्स थई छे। અમારી આજની આ સવારની સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત છે, અભિવાદન છે। મિત્રો, આજની આ પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સ્વરથી।

0: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
1: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
2: નમસ્તે શ્રોતાઓ.
1: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
2: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
1: અચ્છા.
2: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
1: બરાબર. હા, તો સાચે અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
2: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
1: બરાબર.
2: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
1: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
3: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791, અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
2: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
2: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા.
2: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
2: તમારો મોકલેલો

0: ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્ર સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ અભિનેતા સંજીવ કુમારના જીવનની કેટલીક વાતો અને એમના પર ફિલ્માવેલ ગીતો પર આધારિત કાર્યક્રમ

ફિલ્મ જગત જેમને સંજીવ કુમારના નામે જાણે છે એ હરિહર જેઠાલાલ જરીવાલાનો જન્મ 9 જુલાઈ 1938 રોજ ગુજરાતના સુરતમાં થયો. કુટુંબ મુંબઈ આવીને વસ્યું. અભિનયમાં રસ ધરાવતા હરિહરની કારકિર્દી રંગમંચથી આરંભ થઈ. ઇપટાના નાટકોમાં અભિનય કરતા અને ફિલ્માલયની અભિનય ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયનો અભ્યાસ કરતા. હમ હિન્દુસ્તાની અને આઓ પ્યાર કરે જેવી ફિલ્મોમાં નાની એવી ભૂમિકાઓ ભજવ્યા બાદ એમને સ્ટન્ટ ફિલ્મમાં નાયકની ભૂમિકાઓ ભજવવાનો અવસર મળવા લાગ્યો. આવી કેટલીક ફિલ્મો છે, નિશાન, અલીબાબા ઓર 40 ચોર, બાદલ, સ્મગલર વગેરે. વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવનાર સંજીવ કુમારના અભિનયના અન્ય પરિમાણો વિશે વાતો કરતા પહેલા ચાલો સાંભળીએ એમની સ્ટન્ટ ફિલ્મ રાજા ઓર રંકનું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગાયક છે મોહમ્મદ રફી.

અભિનેતા સંજીવ કુમારની અભિનય ક્ષમતાનું એક પાસું છે ભોળા અને લાગણીસભર ગ્રામીણ પાત્રોની ભૂમિકા. આ પાત્રના જીવનમાં કોઈક એવી ઘટના ઘટે છે જેના બાદ એનું જીવન તદ્દન બદલાઈ જાય છે. પછી એ ભોળો ગામડિયો ક્યારેક તો વિદ્રોહી બની જાય છે, ક્યારેક સફળ અને બાહોશ વ્યક્તિ, તો ક્યારેક શાતીર અપરાધી. અભિનેતા સંજીવ કુમારનું આવું સ્વરૂપ દેખાય છે ફિલ્મ અનોખી રાતના બલદેવસિંહમાં, ફિલ્મ અર્જુન પંડિતના અર્જુનમાં, રામ તેરે કિતને નામ ફિલ્મના રામમાં તથા દેવતા ફિલ્મના પાત્ર ટોની ઉર્ફ તરુણ કુમારમાં. આ ગામડિયો એની પ્રેમિકાને મળવાની વેળાએ ગેલમાં આવી જાય ત્યારે ઉદ્ભવતી એની ભાવભંગીમાઓ ભજવી બતાવી છે, અથવા કહીએ કે જીવી બતાવી છે, અભિનેતા સંજીવ કુમારે ફિલ્મ અનોખી રાતના એક ગીતમાં. ગીત છે ઇન્દિવરનું, સુહામણું સંગીત છે રોશનનું, મધુર સ્વર છે મુકેશનું.

અભિનેતા સંજીવ કુમાર સ્વિચ ઓન સ્વિચ ઓફ અભિનેતા હતા. તેઓ કેમેરો ચાલુ થાય તે પહેલા કોઈ રમૂજ કરતા હોય, કંઈક વાંચતા હોય અથવા ઊંડા વિચારમાં ડૂબી ગયા હોય, પરંતુ દિગ્દર્શકના એક ઇશારે તેઓ ગંભીર અથવા હાસ્ય ગમે તે પ્રકારની ભૂમિકા માટે જાતને તૈયાર કરી લેતા. આ જ રીતે કોઈ ભાવુક અથવા આંસુ વહેવડાવતું દૃશ્ય ભજવ્યા બાદ કેમેરો બંધ થતા જ તેઓ હસવા માંડતા. અભિનેતા સંજીવ કુમારના સાથી કલાકાર એમની આ પ્રતિભાથી પરેશાન થઈ જતા, કારણ કે અન્ય કલાકારોને આવા પાત્રો ભજવતા પહેલા પૂરતો સમય લઈને મૂડ બનાવવો પડતો અને ભજવ્યા બાદ સામાન્ય સ્થિતિમાં આવતા પણ સમય લાગી જતો. વિકરાળ ચહેરામાં સંજીવ કુમારના ઉત્કૃષ્ટ અભિનયના દર્શન કરી શકાય છે ફિલ્મ જાની દુશ્મનના ઠાકુરના પાત્રમાં, ફિલ્મ ચહેરે પે ચહેરાના ડોક્ટર વિલ્સન તથા બ્લેકસ્ટોનના પાત્રમાં. આ જ રીતે અભિનેતા સંજીવ કુમારનો અભિનય અદ્ભુત રીતે ઉપસી આવે છે જ્યારે એમણે ભજવી છે પાગલની ભૂમિકા. ફિલ્મ ખિલોના, અનહોની અને ગુજરાતી ફિલ્મ મારે જાવું પેલે પાર આ વાતની સાક્ષી પૂરે છે. કાર્યક્રમમાં આપણે સમાવેશ કર્યો છે મોહમ્મદ રફીના સ્વરમાં ખિલોના ફિલ્મના પાગલ વિજય પર ફિલ્માવેલું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

લગભગ 22 વર્ષની વયે સંજીવ કુમાર તે વખતના હરિહર જરીવાલા આર્થર મિલરના નાટક ઓલ માય સન્સમાં લીલા ચિટણીસ જેવા પ્રૌઢાના પતિની ભૂમિકા ભજવી રહ્યા હતા. એમના માટે વૃદ્ધનું પાત્ર ભજવવું એટલે માત્ર સફેદ વાળ અને વેશાંતર સુધી જ મર્યાદિત ન હતું. એમણે તો

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: પસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: દિલ સે દિલ તક યાદગાર તરાને. તમિળ ભાષાની એક ફિલ્મ છે નવરાત્રિ. આમાં નાયક શિવાજી ગણેશને નવ રસમાં નવ ભૂમિકાઓ ભજવી છે. જ્યારે એક નિર્માતાને આ ફિલ્મ હિન્દીમાં બનાવવાનો વિચાર આવ્યો ત્યારે એ નવ ભૂમિકાઓ ભજવવા એમણે અભિનેતા દિલીપ કુમારનો સંપર્ક કર્યો. દિલીપ કુમાર ત્યારે અન્ય ફિલ્મોમાં વ્યસ્ત હતા, પરંતુ આ ફિલ્મ વિશે જાણ્યા બાદ એમણે નિર્માતાને કહ્યું કે આ ફિલ્મમાં નાયક તરીકે અદ્ભુત કામ કરી શકે અને ઝડપથી કામ કરી શકે એવા કલાકાર છે સંજીવ કુમાર, તમે એમને લઈને ફિલ્મ બનાવો. અભિનેતા દિલીપ કુમારે માત્ર સંજીવ કુમાર તરફ આંગળી ચીંધી એટલું જ નહીં, પરંતુ ફિલ્મના પ્રારંભમાં ફિલ્મની અને અભિનેતાની પ્રશંસા કરતા કહ્યું,
4: ઇસ ફિલ્મ મેં જો આપ અભી દેખને વાલે હૈ એક અનોખી જિદ્દત હૈ. વૈસે તો જ્ઞાની લોગો કા કહેના હૈ કે જીવન મેં નવ રસ ન હો તો વો જીવન સંપૂર્ણ નહીં હોતા, યાની જિંદગી મુકમ્મલ નહીં હોતી. વો નવ રસ હૈ આશ્ચર્ય યાની હૈરત, તાજ્જુબ, ભય યાની ખૌફ, ડર, કરુણા અને શફકત, રહમ, ક્રોધ અને ગુસ્સા, ભક્તિ યાની ઇબાદત, વિભત્સ યાની ઘૃણા, કરાહત, શ્રૃંગાર યાની ઇશ્ક મોહબ્બત, વીર દિલેરી, ઓર આનંદ યાની સુકૂન और खुशी. फिल्म नया दिन नई रात में हमारे मुल्क का एक निहायत ही काबिल और होनहार अदाकार इन्हीं नौ रसों का अभिनय कर रहा है. इस एक अदाकार ने नौ मुख्तलिफ किरदारों को बड़ी खूबसूरती और नफासत के साथ पेश किया है. हिंदुस्तानी फिल्म इंडस्ट्री में यह एक अछूती मिसाल है, एक काबिल कद्र कोशिश है. उम्मीद है आप इसे पसंद फरमाएंगे.
3: આ રીતે આવી અભિનેતા સંજીવ કુમારની અભિનય કારકિર્દીની યશ કલગીરૂપ ફિલ્મ નયા દિન નઈ રાત. ચાલો સાંભળીએ આ ફિલ્મનું ભક્તિગીત. ગીતકાર રાજેન્દર કૃષ્ણ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગાયક કલાકાર કિશોર કુમાર, લતા મંગેશકર અને સાથીદાર.

0: કોઈ વ્યક્તિ અભિનય કરી શકે એ પણ એનો અનોખો ગુણ કહેવાય. એમાં પણ જો એનામાં અભિનય દ્વારા રમૂજ અને હાસ્ય ઉત્પન્ન કરી શકવાની આવડત હોય તો એ બેજોડ કલાકાર કહેવાય. અભિનેતા સંજીવ કુમાર ચહેરાના હાવભાવ, સંવાદની સમય સૂચકતા અને વાણીના ઉતાર ચઢાવ દ્વારા હાસ્યરસ પીરસવામાં પણ અદ્વિતીય હતા. વાસ્તવિક જીવનમાં પણ એમની રમૂજ વૃત્તિ ચકિત કરી દેતી. એમની ઓપન હાર્ટ સર્જરી બાદ ગીતકાર ગુલઝાર એમને પૂછતા, હાઉ ઇઝ ઇટ? આ એમની વચ્ચેનો કોડવર્ડ હતો. ઇટ શબ્દ દ્વારા તેઓ અભિનેતાના હૃદયને સંબોધતા અને પૂછતા કે હૃદય કેમ છે. અભિનેતા સંજીવ કુમારના મૃત્યુના 3 દિવસ પહેલા જ્યારે ગીતકાર ગુલઝારે પૂછ્યું, હાઉ ઇઝ ઇટ? ત્યારે સંજીવ કુમારે ઉત્તર આપ્યો,
1: ઠોકર મારને કો મન કરતા હૈ.
0: વાસ્તવમાં બાયપાસ સર્જરીમાં પગની નસનો ઉપયોગ હૃદય માટે થયો હતો. આથી એમણે ગીતકાર ગુલઝારની વાતનો આ રીતે રમૂજભર્યો જવાબ આપ્યો. અભિનેતા સંજીવ કુમારે હાસ્ય, મસ્તી મજાક અને મિમિક્રી જીવનના અંતિમ પળો સુધી છોડ્યા ન હતા. એમની હાસ્યપ્રધાન ભૂમિકાવાળી અનેકાનેક ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોનો ઉલ્લેખ કરીએ. ફિલ્મ ગુસ્તાખી માફ, બીવી ઓ બીવી, લેડીઝ ટેલર, અંગૂર, હીરો, લાખો કી બાત, બાત બન જાય, નામુમકિન વગેરે. આપણે સાંભળીએ પતિ પત્ની ઓર વો ફિલ્મનું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે રવિન્દ્ર જૈનનું, ગાયક કલાકાર છે મહેન્દ્ર કપૂર, આશા ભોસલે અને સુષ્મા શ્રેષ્ઠા.

આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મનું શૂટિંગ અનેક દિવસો સુધી ચાલે છે. ક્યારેક એક દૃશ્યના એક ભાગના શૂટિંગ પછી એના બીજા ભાગનું શૂટિંગ બીજે દિવસે કે અનેક દિવસો પછી થાય છે. આથી દૃશ્યનો અડધો ભાગ શૂટ થયો ત્યારે અભિનેતાએ કેવા કપડાં પહેર્યા હતા, એની વેશભૂષા કેવી હતી, એની કેશભૂષા કેવી હતી, કયા હાથમાં કઈ વસ્તુ કેવી હતી, આવી ઝીણવટનું ધ્યાન રાખવામાં આવે છે. ફિલ્મ ત્રિશુલના એક દૃશ્યના શૂટિંગ વખતે અભિનેતા સંજીવ કુમારના હાથમાં સિગાર હતી. દૃશ્યના એક અંશનું શૂટિંગ થયા બાદ નક્કી કરવામાં આવ્યું કે આ દૃશ્યનો બીજો અંશ બીજા દિવસે લેવામાં આવશે. બીજા દિવસે શૂટિંગની બધી તૈયારી થઈ ગયા બાદ અભિનેતા સંજીવ કુમારના હાથમાં સિગાર આપવામાં આવી અને એમને અભિનય કરવાનો સંકેત અપાયો. અભિનેતા સંજીવ કુમારે કહ્યું, ગઈકાલે આપણે શૂટિંગ રોક્યું ત્યારે મારા હાથમાં અડધી સિગાર હતી, અત્યારે આખી છે, એટલે આ સિગાર અડધી થઈ જાય ત્યાં સુધી રાહ જોઈએ. અભિનેતા સંજીવ કુમારનું આ ઝીણવટભર્યું નિરીક્ષણ એમની કામ અને અભિનય પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પરિચય આપે છે. અનેક રસરંગની ફિલ્મની જેમ સંજીવ કુમાર દ્વારા અભિનીત અપરાધ ફિલ્મો પણ ઉલ્લેખનીય છે. આમાંની કેટલીક ફિલ્મ ઇન્સાન ઓર શૈતાન, અનામિકા, ઉલઝન, બેરહેમ, બદ ઓર બદનામ, સુરાગ, બદકાર, કત્લ વગેરે. આપણે સાંભળીએ પ્રણયની અભિવ્યક્તિ કરતા કરતા અપરાધી તરફ ઇશારો કરતું ઉલઝન ફિલ્મનું ગીત. ગીત છે એમ જી હસમતનું, સંગીત છે કલ્યાણજી આનંદજીનું, તપાસ અધિકારી અને ગુનેગારને સ્વર આપનાર છે મોહમ્મદ રફી અને આશા ભોસલે.

લગભગ 25 વર્ષની અભિનય યાત્રામાં 150થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર હજાર રંગના હરિભાઈ સંજીવ કુમાર ફિલ્મ કોશિશના મૂક અને બધિર હરિચરણની ભૂમિકા બદલ તથા દસ્તક ફિલ્મના હમીદની ભૂમિકા બદલ શ્રેષ્ઠ અભિનેતાના રાષ્ટ્રીય પુરસ્કારથી અલંકૃત કરવામાં આવ્યા. શિકાર ફિલ્મના ઇન્સ્પેક્ટર રાયની ભૂમિકા બદલ, આંધી ફિલ્મના રાજનેતાના પતિ જેકેની ભૂમિકા બદલ તથા અર્જુન પંડિત ફિલ્મના સંવેદનશીલ ગ્રામીણ અર્જુનની ભૂમિકા બદલ શ્રેષ્ઠ અભિનેતાના ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. હિન્દી ઉપરાંત અભિનેતા સંજીવ કુમારે સિંધી, મરાઠી, તેલુગુ, પંજાબી અને 4 ગુજરાતી ફિલ્મ રમત રમાડે રામ, કલાપી, મારે જાવું પેલે પાર અને જીગર અને અમીમાં એમના અભિનયના ઓજ પાથર્યા. 6 નવેમ્બર 1985ના દિવસે હૃદયઘાતના હુમલાએ અભિનેતા સંજીવ કુમારના પ્રાણ લઈ લીધા. આથી ગુલઝાર અને ઋષિકેશ મુખર્જી જેવા અનેક ગુણવાન દિગ્દર્શકોએ એમની કથા પટકથાના ગુણવાન નાયકને ખોઈ દીધો. યાદ આવે છે આંધી ફિલ્મનું ગીત.

हजारो रंगना हरिभाई संजीव कुमार। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો, નમસ્કાર।

0: बांसुरी की मधुर तान से मन का हर कोना झंकृत हो उठता है। जिनकी उंगलियों के स्पर्श से बांसुरी गुनगुनाने लगती है जीवन का संगीत, जिनकी साधना ने बांसुरी को विश्व मंच पर एक नई पहचान दी।
1: दरबारी के गंधार के आंदोलन में ऐसा लगता है कि बादल उमड़ घुमड़ रहे हैं मगर बरस नहीं रहे हैं। वो जो घुटन है, उस घुटन को दरबारी के गंधार में जब तक न लाया जाए, वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया।
0: पद्मश्री पंडित रोनू मजूमदार, जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है, पद्मश्री पंडित रोनू मजूमदार संगीत सरिता नई श्रृंखला शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर।
2: यह है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। छाया गीत कार्यक्रम के लिए कीजिए थोड़ा सा इंतजार।
3: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
4: भारत ना माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ना वैश्विक विजन अने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ना अविरत प्रयासों ना परिणामे આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કંડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કંડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
3: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ।
4: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કંડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કંડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
5: आइए सुनते हैं छाया गीत।

સવાર, બપોર, સાંજ અને રાત આ બધા સમયમાંથી સૌથી વધુ વૈવિધ્ય સમૃદ્ધિ જો કોઈ સમય પાસે હોય તો તે છે સાંજ. કેટકેટલા રંગરૂપ છે આ સાંજના. લોકો દિવસભરના કામકાજ પછી પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવે છે. સાંજના સમયે પક્ષીઓ પણ પોતાના માળામાં પાછા ફરે છે. બાળકો માટે સાંજ એટલે બાળપણને સોળે કળાએ ખીલવવાની વેળા, ઘરમાં દીવા કરવાનો અને મંદિરોમાં સંધ્યા આરતીનો સમય એટલે સાંજ, અને પ્રેમીઓ માટે મળીને લાગણી વહેંચવાનો ઉત્તમ સમય એટલે પણ સાંજ. તો આવો સાંભળીએ લતા મંગેશકર અને એસપી બાલાસુબ્રમણ્યમના યુગલ સ્વરમાં મેને પ્યાર કિયા ફિલ્મનું આ ગીત.

સાંજ રંગીન લાગે છે કે ગમગીન તે આપણો આખો દિવસ કેવો વીત્યો છે તેના પર આધારિત છે. જો દિવસ સારો ગયો હોય અને મન ખુશ હોય તો સાંજ વધુ સોહામણી લાગે છે અને મનમાં શાંતિ અનુભવાય છે. પરંતુ જો દિવસ થાક ભર્યો કે ચિંતામાં વીત્યો હોય તો સાંજ ઉદાસ લાગે છે. આપણા મનની સ્થિતિ પ્રમાણે સાંજનો અહેસાસ બદલાય છે. સાંજ આપણને તક આપે છે વીતેલા દિવસની વાતોને સમેટી ને નવા ઉત્સાહ સાથે આવતીકાલ માટે

મસ્તાની. સવાર બાળપણ જેવી હોય છે, ઉર્જાસભર અને નવી શરૂઆતોથી ભરેલી. બપોર યુવાની જેવી, મહેનત, સંઘર્ષ અને સપનાઓ પાછળ દોડવાનો સમય. અને સાંજ જીવનના પરિપક્વ સમય જેવી, અનુભવોથી ભરેલી. એટલે જ વ્યક્તિના જીવનના પાછલા પડાવને સાંજ સાથે સરખાવી જીવન સંધ્યા એવું નામ અપાયું છે. જ્યાં વડીલો પોતાની જવાબદારીઓમાંથી નિવૃત્ત થઈ નવી પેઢીને માર્ગદર્શન આપે છે અને પરિવાર માટે છાંયો બની રહે છે. આમ સાંજ આપણને શીખવે છે કે આખું જીવન ગમે તેટલું વ્યસ્ત રહ્યું હોય, અંતે તો શાંતિ અને સંતોષ જ મહત્વના છે. તો સાંભળશો કિશોર કુમારના અવાજમાં ખામોશી ફિલ્મનું આ ગીત.

કાચમાં કેસરી, લાલ અને સોનેરી રંગો છવાઈ જાય છે, જે ખૂબ જ મનમોહક અને રમણીય લાગે છે. કવિઓનો પણ માનીતો સમય છે આ સાંજ. જગદીશ જોશીએ કહ્યું છે, અણગમતું આયખું લઈ લો ને નાથ, મને મનગમતી સાંજ એક આપો. સેફ પાલનપુરી સાહેબની ગઝલમાંની આ એક પંક્તિ છે. જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી તી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. વળી નરસિંહ મહેતાની ભક્તિમાં સાંજ પડે એટલે દુનિયાની ગતિ ધીમી પડે અને ભક્તનું મન શામળા સાથે એકરૂપ થવા તત્પર બને. સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. તો સાંભળશો લતા મંગેશકર, મન્નાડે અને સાથીઓના સ્વરમાં પુષ્પાંજલિ ફિલ્મનું આ ગીત.

આમ મસ્તાની. મિત્રો, આજના કાર્યક્રમમાં લાગણીસભર વાતો અને ગીતો સાથે આપણે માણી સોનેરી સાંજ. આપના જીવન

0: ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચુક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમી કન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: इसके साथ ही कार्यक्रम हवा महल समाप्त हुआ. थोड़ी देर में आप सुनेंगे कार्यक्रम चित्रलोक.
2: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर ઇકોસિસ્ટમ તૈયાર કરને કા.
0: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમી કન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: ચિત્રલોક કે તહેત સુનિએ ફિલ્મ તેજાબ કા યે ગીત અલકા યાજ્ઞિક ઓર સાથીદારો કે સ્વર મેં.
3: મિન્નતે બાર બાર.